0: કેન્દ્રીય દલમ સમ્મુખી કરી હતી. અથ વાર્તાઃ વિસ્તરેણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય ઉક્તવાન યત અંતરિક્ષ ક્ષેત્રસ્ય નવોદ્યમાઃ પ્રશાસને સ્વવિશ્વાસં પ્રકટિતવંતઃ. અંતરિક્ષ ક્ષેત્રસ્ય નવોદ્યમ સંસ્થાનાં મુખ્ય કાર્યકારી અધિકારીભિ સહ સંવાદાવધૌ શ્રી મોદી તાન સ્વપ્રયત્નેષુ નિરંતરતાં રક્ષિતુમ અથ વિશ્વસ્ય સર્વેભ્યઃ ભાગેભ્યઃ ચ પ્રતિભાઃ આકર્ષિતુમ સમર્થં સુદૃઢં અંતરિક્ષ ક્ષેત્રીયં પારિતંત્રં નિર્માતુમ પ્રેરિતવાન. અસૌ ઉક્તવાન યત દેશે અનુકૂલં વાતાવરણં નિર્માતવ્યં યત્ર વિશ્વસ્ય સર્વેભ્યઃ ભાગેભ્યઃ જનાઃ અંતરિક્ષ ક્ષેત્રે સ્વવૃત્તિં ભવિષ્યં ચ નિર્માતુમ ભારતમ પ્રાથમિકતયા ગંતવ્ય સ્થાનમ ઇતિ પશ્યેયુઃ.
1: દુનિયા ભારત કે સ્ટાર્ટઅપ કો ખોજતી હોગી, ભઈ કોણ હૈ ઇસમે, ક્યોંકિ એક જબ બ્રેક થ્રુ હોતા હૈ તો તુરંત લોગો કા ધ્યાન જાતા હૈ. બહોત લોગો કો હમે જોડના હૈ, હમે એસા એક ઓરા ખડા કર દેના ચાહિયે કે ઇસ ફિલ્ડ મે દુનિયા ભર કે લોગો કો જિંદગી બનાની હૈ, હિન્દુસ્તાન જાઓ, ભારત કી કોઈ સ્ટાર્ટઅપ સે જુડ જાઓ, ભારત કી કોઈ સ્પેસ એજન્સી સે જુડ જાઓ. મે પક્કા માનતા હું જી, પૂરા ટેલેન્ટ પૂલ જો હૈ એક મેગ્નેટ કી તરહ આપકે કારણ હમ ખીચ સકતે હૈ.
0: શ્રી મોદી ઉક્તવાન યત વ્યયસ્ય દૃષ્ટ્યા ભારતમ અત્યંતમ પ્રતિસ્પર્ધાક્ષમમ અસ્તિ અથ ચ અત્ર ગુણવત્તાપૂર્ણાઃ પ્રતિભાઃ સંતિ યાસુ સંકટ સ્વીકરણસ્ય દૃઢા ક્ષમતા વર્તતે. પ્રધાનમંત્રી ઉક્તવાન યત એતયોઃ વિશેષતયોઃ સંયોગેન ભારતમ વૈશ્વિકે અંતરિક્ષ ક્ષેત્રે શીઘ્રમેવ શ્રેષ્ઠ સ્થાનમ સ્થાપયિતુમ સમર્થમસ્તિ.
1: एक नए क्षेत्र में साहस दिखाया है. मेरा एक मत रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहे, बदलाव न करें, ताकि कोई भी रिस्क लेना चाहता है तो उसको भरोसा रहे और ये विश्वास पैदा करने का हमारा प्रयास है. दुनिया भारत के स्टार्टअप को खोजती होगी, भाई कौन है इसमें, क्योंकि एक जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है. कॉस्ट में हम कॉम्पिटिटिव है और रिस्क टेकिंग कैपेसिटी हमारे देश के लोगों की वैसे भी ज्यादा होती है और उसके कारण हम
0: સંવાદાવધૌ ભારતસ્ય સ્કાયરૂટ એરોસ્પેસ ઇત્યસ્ય સંસ્થાનસ્ય મુખ્ય કાર્યકારી અધિકારી પવનકુમાર ચંદના અંતરિક્ષ ક્ષેત્રમ નિજ ક્ષેત્ર ઉદ્ઘાટનાય પ્રધાનમંત્રીણમ મોદીનમ પ્રતિ આભારમ પ્રકટિતવાન. બ્રિક્સ ક્રીડા સંયુક્ત ઘોષણા સર્વસંમત્યા સ્વીકૃત્ય આંધ્રપ્રદેશસ્ય વિશાખાપત્તનમ નગરે બ્રિક્સ ક્રીડા મંત્રીણામ સભા સમાપ્તા. ઘોષણાપત્રે બ્રિક્સ દેશાનામ ક્રીડા વિષયે સંવાદસ્ય પરસ્પર સમ્માનસ્ય સમાવેશનસ્ય ચ માધ્યમેન સહકારમ સુદૃઢમ કર્તુમ પ્રતિબદ્ધતામ પુનરુદ્ઘાટિતમ. ભારતસ્ય બ્રિક્સ અધ્યક્ષતાયામ 26,000+ વર્ષે આયોજિતાયામ અસ્યામ સભાયામ ક્રીડામંત્રીણઃ સદસ્ય રાષ્ટ્રાનામ વરિષ્ઠ પ્રતિનિધયઃ ચ મિલિત્વા ક્રીડા વિકાસમ યુવસહભાગિત્વમ અંતરરાષ્ટ્રીય સહયોગમ ચ પ્રોત્સાહનાય ઉપાયાન ચર્ચિતવંતઃ. કેન્દ્રીય યુવા કાર્ય ક્રીડામંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સ્વસ્ય પ્રારંભિક ભાષણે વ્યાવહારિક નિરંતર સહકાર્યેણ સુદૃઢ બ્રિક્સ ક્રીડા સહભાગિતસ્યાઃ નિર્માણાય આહ્વાનમ અકરોત્. સહક્રીડકાનાં પ્રશિક્ષકાનાં ચ આદાન પ્રદાનમ સંયુક્ત સ્પર્ધાઃ ક્રીડા વિજ્ઞાનસ્ય અથ તંત્રજ્ઞાનસ્ય ચ આદાન પ્રદાનમ પ્રસ્તાવિતવાન. ડોક્ટર માંડવિયા અવદત યત પ્રધાનમંત્રીણઃ નરેન્દ્ર મોદીનઃ નેતૃત્વે ભારતમ સ્વસ્ય ક્રીડા પર્યાવરણ વ્યવસ્થામ પરિવર્તયન અસ્તિ એવંચ ક્રીડાંગણાત મંચ પર્યંતમ અવસરાન કલ્પયતિ. સહ પેરા સ્પોર્ટ્સ ઇત્યસ્ય પ્રોત્સાહનાય ક્રીડાસુ મહિલાનામ સહભાગિત્વમ વર્ધયિતુમ ચ ભારતસ્ય પ્રયત્નાન અપિ પ્રતિપાદિતવાન. રાષ્ટ્રીયાંતરિક્ષ દિવસાવસરે કેન્દ્રીય વિજ્ઞાન પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ચંદ્રયાન તૃતીયસ્ય ઐતિહાસિક સફળતાયા સ્મરણ કૃતવાન. સામાજિક સંચારપટલે પ્રકાશિતે એકસ્મિન સંદેશે ડોક્ટર જીતેન્દ્રસિંહ 23,000+ અગસ્ત માસસ્ય 23 દિનાંકે ઘટિતમ તત્ ઐતિહાસિકમ ક્ષણમ સ્મૃતવાન, યદા ચંદ્રયાન તૃતીયમ સફળતયા ચંદ્રસ્ય દક્ષિણ ધ્રુવીય પ્રદેશે અવતરિતમ. સહ ઉક્તવાન યત અનયા ઉપલબ્ધિના ભારતમ વિશ્વસ્ય પ્રમુખાંતરિક્ષ દેશેષુ સ્થાનમ પ્રાપ્તવાન. સહ ભારતીય વૈજ્ઞાનિકાનામ યોગદાનસ્ય પ્રશંસામપિ અકરોત. પ્રિયાઃ શ્રોતારઃ સંસ્કૃતવાર્તાયાઃ સંસ્કરણમિદમ ઇદાનીમ આકાશવાણીતઃ પ્રસાર્યતે. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन अथ प्रधानमंत्री नरेन्द्र मोदी च राष्ट्रियान्तरिक्ष दिवसावसरे देशवासिभ्यः शुभकामनाः प्रदत्तवन्तौ। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे श्री राधाकृष्णन उक्तवान् यत् अन्तरिक्षान्वेषण क्षेत्रे भारतस्य विशिष्टोपलब्धयः देशस्य वैज्ञानिक श्रेष्ठतायाः नवोन्मेष भावनायाः एवं ज्ञानस्य सीमाः च अग्रे नेतुं दृढसंकल्पस्य प्रमाणं सन्ति। असौ देशस्य वैज्ञानिकान् अभियन्त्रीन् तथा नवोन्मेषकान् नत्वा उक्तवान् यत् तेषां समर्पणं राष्ट्रं निरन्तरं नूतनासु उन्नतिषु नयति। असौ देशस्य गगनयानं सदृशानां महत्वाकांक्षी अभियानानाम् अपि उल्लेखं कृतवान्। तदनन्तरं प्रधानमन्त्री नरेन्द्र मोदी सामाजिक सञ्चारपटले एकं दृश्यश्रव्यसन्देशं प्रकाश्य उक्तवान् यत् नूतन वैश्विक व्यवस्थायां भारतं स्वस्य अन्तरिक्षक्षेत्रस्य निरन्तरं विस्तारं करोति। श्रीमोदी उक्तवान् यत् अद्य जेन्जी इति नवयुववर्गसम्बद्धाः अभियन्तारः रूपाङ्कनकाराः सङ्गणककार्यक्रमलेखकाः अथ वैज्ञानिकाः च नवप्रौद्योगिकीनां निर्माणं कुर्वन्ति।
2: भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी। भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है। आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
0: ईरान देशस्य सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषदः सचिवः मोहसेन रेजाई इत्याख्यः सीमावर्ती देशान् तेहरान नगरस्य विरुद्धं अमेरिका देशेन संचाल्यमाने आर्थिक अभियाने भागं न ग्रहीतुं सञ्चेतनाम् अयच्छत्। सः अवदत् यत् एतादृशे अभियाने सहभागिता कुर्वन् चेत् ईरान देशः तान् देशान् शत्रुरूपेण मन्येत। IRIB संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीययानानां तथा अन्यसम्बद्धक्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोतनिर्माणकेन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्चगुणवत्तायुक्तानाम् अनुरक्षणसेवानाम् आवश्यकता अस्तीति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्र प्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्णपरा पूर्व संचेतना प्रदत्ता अस्ति। IMD इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखण्डानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। FIH हॉकी विश्व चषक क्रीडायां भारतीय महिला दलम् अद्य रात्रौ ऑस्ट्रेलिया दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
3: आकाशवाणी भवानी पटना शुणन्तु आदिवासी गीत क्रमरे भत्रा गीत परिवेषण करिछन्ति मायराणी भत्रा एवं साथी।
4: भत्रा संप्रदाय लोकमाने साधारणतः कोरापुट और नवरंगपुर जिल्लारे बहुल भावरे बसवास करिथन्ति। एमाने